عليكم. الصلاة على محمد وآل محمد برهم. مولای کائنات امام علی علیہ السلام ارشاد فرماوے چھے کہ ہوں تم نے تقوانی وصیت کرو چھو انے تمہاری زندگی ماں نظم جاڑوانی پن تم نے وصیت کرو چھو આપણે નહેજુલ બલાગા પત્ર નંબર 31 ઉપર વાત કરતા હતા અને આજે એ પેરેગ્રાફ ઉપર આપણે પહોંચ્યા છીએ કે જ્યાં ઇમામ અલી અલૈહિસ સલાતુ વસલામ રિસ્ક અને રોઝી વિશે વાત કરે છે. અને આજની શબ પણ એક અનોખી શબ છે કે જેમાં એક શરૂઆતે શાદી છે, જેમાં પણ ખુદાવંદી આલમ આપણને ભલામણ કરે છે. وَنْكِهُ الْأَيَامَ مِنْكُمْ وَالصَّالِحِينَ مِنْ عِبَادِكُمْ وَإِمَائِكُمْ إِنْ يَكُونُوا فُقَرَاءَ يُغْنِهِمُ اللَّهُ مِنْ فَضْلِهِ. કે તમે તમારા જવાન દીકરા દીકરીઓની શાદી કરાવો, અગર એ લોકો ગરીબ હશે તો ખુદાવંદી આલમ પોતાના ફજલો કરમથી એ લોકોને માલદાર કરી દેશે. અને આજે જે આપણે નહેજુલ બલાગાનો જે પત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એમાં પણ ઇમામ અલી અલૈહિસ્સલામ રોઝી બાબતે લગભગ 6 નુક્તા આ પેરેગ્રાફમાં બયાન કરે છે. અગર સમય રહ્યો તો આ 6 નુક્તા તમારી સમક્ષ આજે રજૂ કરી દેવાનો મને મન થાય છે. જેમાં સૌથી પહેલાં ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે એ મારા દીકરા હસન મુશ્તબા અલૈહિસ્સલામ જાણી લે, વઅલમ યા બુનૈયા અન્ન રિઝકા રિઝકાન. એ મારા દીકરા જાણી લે, રોજી બે પ્રકારની હોય છે. એક રોજી રિઝકુન તતલબો, એક રિઝક ઈ છે કે જેને તું તલબ કરે છે, તું એની માટે મહેનત કરે છે, દુકાન ખોલે છે, ધંધા કરે છે, નોકરી કરે છે અથવા તો મજૂરી કરે છે. આ રિસ્ક કે જેની તલાશમાં તું લાગેલો છે, આ એક પ્રકારનો રિસ્ક. બીજા પ્રકારનો રિસ્ક શું છે? વો રિઝકુન યતલબુક. અને બીજું રિસ્ક ઈ છે કે જેની પાછળ તારે નથી જવું પડતું, ઈ તારી પાસે આવે છે. આપણે એમ થાય કે રિસ્ક એટલે શું, તો કે પૈસા. ના, પૈસા જ ખાલી રિસ્ક નથી, ઘણી બધી વસ્તુ રિસ્ક છે. ઇલ્મ રિસ્ક છે, બરકત રિસ્ક છે, તંદુરસ્તી રિસ્ક છે, આ ઓક્સિજન જે આપણે લઈએ છીએ એ એક જાતનો રિસ્ક છે, આપણને જે શરીરમાં આપણને શાંતિ સારી રહી છે એ બધી વસ્તુ રિસ્ક છે. આ વરસાદ રિસ્ક છે, આપણે જે જમીન ઉપર ચાલીએ છીએ તો આપણું ચાલવું આ રિસ્ક છે. તો આ રિસ્ક બે પ્રકારના હોય છે, એક જેને આપણે તલાશ કરવું પડે છે અને બીજું રિસ્ક એ છે કે આપણા સુધી પહોંચી જ જાય છે ભલે આપણે એની પાછળ લાગેલા ના હોય. અહીંયા ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરાને વસિયત કરે છે, અહીં મારા દીકરા રોજી વધારે મળવી ઓછી મળવી એ ખુદાએ લખીને રાખી દીધું છે. હવે અમુક રિસ્ક માટે ખુદાએ લખી નાખ્યું છે કે તારે તલાશ કરવાની છે, તલાશ કરીશ તો મળશે. અમુક રિસ્ક એવા છે કે ખુદાએ તારી તકદીરમાં લખી જ નાખ્યું છે, તું સૂતો હોય કે જાગતો હોય એ તારા સુધી પહોંચીને જ રહેશે. આપણે તો ત્યાં સુધી કહેવાય છે ને કે જ્યાં રિસ્ક લખેલું હોય ને ત્યાં સુધી એને ઇન્સાનને પહોંચવું જ પડે છે. કહેવામાં આવે છે મોત અને રિસ્ક ઇન્સાનની જગ્યા નક્કી કરી નાખવામાં આવેલી છે. એ ઇન્સાન જ્યાં પણ હોય, જે સંજોગોમાં હોય, જ્યાં લખેલું હોય ત્યાં ઇન્સાન પહોંચી જ જાય છે અથવા એ રિસ્ક એના સુધી પહોંચી જ જાય છે. તો અગર ઓછી રોજી મળે, વધારે રોજી મળે, તો એના માટે કંઈ બહુ વ્યાધિ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે ખુદાએ જે આપણા માટે નક્કી કરેલું છે એ આપણા સુધી પહોંચી જ જશે. અને ખુદાવંદી આલમ કુરાન મજીદમાં પણ ઇરશાદ ફરમાવે છે, વમા મિન દાબ્બતિન ફિલ અર્દ ઇલ્લા અલલ્લાહી રિઝકુહા. જમીન ઉપર કોઈ નાનકડું એવું પણ જીવ નથી સિવાય કે એનું રિસ્ક અલ્લાહ માથે છે. રોજી પહોંચાડવી અલ્લાહની જવાબદારીમાંથી છે. અને અગર જો ઇન્સાન આ રોજી બાબતે એક વસ્તુનું ધ્યાન રાખે, ખુદાવંદી આલમ કહે છે કે અગર જો તમે એક વસ્તુનું તમારી જિંદગીમાં ધ્યાન રાખશો ને તો પછી તમે ધાર્યું નહીં હોય ને ત્યાંથી તમને રોજી મળી જશે. અને એ વસ્તુ ધ્યાન રાખવા જેવી બાબત કઈ છે?

કોઈ કહે છે આ અંધારું છે એટલે નીંદર નથી આવતી ને, હા મારી સાથે જો ને, કારણ કે અમુકની આંખો સુધી મારી આંખો પહોંચી નથી શકતી. આજે ખુદાવંદી આલમ કુરાને મસ્જિદમાં ફરમાવે છે, વમય યત્તકિલ્લાહ યજઅલ લહુ મખરજા વયરઝુકુહુ મિન હૈસુ લા યહતસિબ. અગર જો તમે તકવા ઇખ્તિયાર કરશો ને તો ખુદાવંદી આલમ તમારી માટે એવા રસ્તા ખોલી નાખશે અને એવી જગ્યાએથી તમને રોજી પહોંચાડી દેશે કે જે તમે ધાર્યું પણ નહીં હોય. માટે રોજી બાબતે આપણે અત્યારે જે બધા કકળાટ કરીએ છીએ ને, ના કકળાટ કરવાની જરૂર નથી. જરૂરત એ વાતની છે આપણે અલ્લાહ ઉપર ભરોસો રાખીએ, આપણી તકદીર ઉપર ભરોસો રાખીએ કે જેટલું આપણી તકદીરમાં લખેલું છે એ મળીને જ રહેશે. શરત એ છે કે એક અગર જો તકવા ઇખ્તિયાર કરશું ને તો આ રોજીનો રસ્તો આપણા માટે આસાન બની જશે. પછી ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરા ઇમામ હસન મુસ્તફા અલૈહિસ્સલામને ફરમાવે છે, આ મારા દીકરા મા અકબહલ ખુઝુઆ ઇન્દલ હાજા. એ મારા દીકરા, આ રોજી બાબતે એક વસ્તુ યાદ રાખજે, અમુક આ દુનિયા છે, અમુક વખતે તડકા હોય, અમુક વખતે છાયા હોય, તો જ્યારે મોહતાજીનો સમય આવે, જરાક હાલત ટાઈટ હોય, તો પછી કોઈની સામે સર ઝુકાવવું, માથું નમાવી દેવું, મંગાતક બની જવું, એ બહુ ખરાબ છે. અને એવી જ રીતે ખરાબ વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, વલ જફા ઇન્દલ ગિના. અને જ્યારે પૈસાવાળા થઈ જાય પછી ગરીબ ઉપર જુલ્મ કરવો, એના ઉપર જફા કરવી, એ પણ ખરાબ છે. ઇમામ અલી અલૈહિસ્સલામ બે વસ્તુને ખરાબ કહે છે. મોહતાજી વખતે હાથ લંબાવવો એ પણ ખરાબ છે, અને જ્યારે આવી જાય ત્યારે ઘમંડ કરી અને કોઈને નીચા દેખાડવા એ પણ ખરાબ વસ્તુ છે. હા, બે વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે. અગર આપણે આના ઉપર વિચાર કરીએ ને તો એ વસ્તુ સમજમાં આવશે કે આપણો જે આજનો સારો દિવસ છે એ ખબર નથી કે કાલે પણ સારો રહે, અને આજનો ખરાબ દિવસ છે એ ખબર નથી કાલે પણ ખરાબ રહે. પરંતુ હઝરતે ઇન્સાન શું કરે છે, જ્યારે એનો વખત ખરાબ આવે ત્યારે ઇન્સાન અલ્લાહની બારગાહમાં ખુલુસે દિલથી દુઆ કરવા લાગે છે. ખુદાવંદી આલમ કુરાને મજીદની એક બે આયતમાં ઇરશાદ ફરમાવે છે કે આ ઇન્સાન જ્યારે દરિયાના સફરમાં હોય છે અને એના જિંદગીમાં એની વાતોમાં તોફાન અને સિક્લોન આવે અને દરિયામાં ડૂબી જવા ઉપર આવે, ત્યારે અલ્લાહની બારગાહમાં ખુલુસે દીનથી દુઆ કરે છે. પરંતુ જ્યારે અમે એને નજાત આપીએ છીએ તો વળી પાછો બહાર નીકળીને અમારી સામે ઘમંડ કરવા લાગે છે. આ ઇન્સાનને સમજવાનું છે, આના ઉપર વિચાર કરવાનો છે. અહીં મારા દીકરા, જેવી રીતે હાથ લંબાવો સારી વસ્તુ નથી, એવી જ રીતે જ્યારે દોલત અને પૈસો આવી જાય ત્યારે ઘમંડ કરવો અને બીજાને નીચા દેખાડવા અને કોઈ ઉપર જુલ્મ કરવો એ પણ સારી વસ્તુ નથી. આ બે વસ્તુ તો ધ્યાન રાખજો. પછી ઇમામ ફરમાવે છે પોતાના દીકરા ઇમામે હસન મુસ્તફાને, અહીં મારા દીકરા, ઇન્નમા લકા મિન દુનિયાકા મા અસ્લાતા બિહી મસવાક. અહીં મારા દીકરા, આટલું જાણી લે, આ દુનિયામાં તું આવ્યો છે અને એક વખત જવાનું છે, તો આ દુનિયામાંથી તારો હિસ્સો જે છે ને ફક્ત એટલો જ છે કે જેનાથી તું તારી આખિરતને સુધારી શક, બાકી તારું કાંઈ નથી. આપણને એમ થાય ને કે આ બધું મારું છે, ના, ઇમામ કહે છે કે આ દુનિયામાંથી તારું કાંઈ નથી, તારું તો ફક્ત એટલું જ છે કે જેનાથી તું તારી આખિરતને સુધારી શક, અને જે તારા હાથમાંથી નીકળી ગયું એના ઉપર અગર જો તું બેચેન થઈ જતો હોય તો પછી તારે ઘણી બધી વસ્તુ માટે બેચેન થવું જોવે જે કોઈ દિવસ તારા હાથમાં આવી જ નથી. આપણને ઘણી વખત નુકસાની જાય ત્યારે આપણે રોદણા રોતા હોય ને, એ મારો માલ લૂંટાઈ ગયો, આટલી નુકસાની ગઈ, આટલું આમ થયું, આટલું આમ થયું. એમ આમ કહે છે કે જ્યારે નુકસાની આવે ને ત્યારે દિલ ઉપર તું કંટ્રોલ રાખ, કારણ કે જે હાથમાંથી વહી ગયું ને એ તો તારું હતું જ નહીં.

અગર જો તારે અફસોસ કરવો જ હોય તો પછી દુનિયામાં ઘણી બધી એવી વસ્તુ છે કે જે તારા હાથમાં આવી જ નથી. એક વખત હાથમાં આવીને વહી ગયો એના ઉપર અફસોસ કરે છે, તો એની કરતા તો તારે એ બધી વસ્તુ ઉપર અફસોસ કરવો જોઈએ જે કોઈ દિવસ તારા હાથમાં આવી જ નથી. કહેવાનો મકસદ ઇમામ અલી અલે ઇસ્લામનો એ છે. એક કુરાશ આપે છે ઇમામ કે બા અમારા દીકરા તું જોઈ લે, આ દુનિયામાં કાંઈ તારું નથી, એ જ વસ્તુ તારી છે જેનાથી તું તારી આખરતને સુધારી શકે. બાકી તારી હાથમાં જે વસ્તુ આવે છે ને જાય છે ને અમુક વસ્તુ મળે છે ને નથી મળતી, આ બધી વસ્તુ અફસોસ કરવાની લાયક નથી. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. એક બીજી હિકમતમાં ઇમામ અલી અલૈહિસ્સલામ આવી સરસ મજાની વાત ફરમાવે છે, લકુલ્લ ઇમ્રિઇન ઇમ્રિઇન ફી માલિહી શરીકાન, કે દરેક ઇન્સાનના માલમાં બે પાર્ટનર હોય છે, બે ભાગીદાર હોય છે. આપણે ગમે એટલું માલ ભેગો કરીએ ને તો આપણે એમ સમજી લઈએ કે આપણે ત્રણ પાર્ટનર છીએ. એક આપણે પોતે, બીજા કોણ, આપણા વારસદાર, એ પણ આપણા પાર્ટનર છે, ભાગીદાર છે. અને ત્રીજું કોણ, તો કે એ બધા હાદેસા, એ બધા એક્સિડન્ટ જેના કારણે આપણો માલ નુકસાન જાય છે. તો આ બે પાર્ટનર છે આપણી જિંદગીમાં, એક આપણા વારસદાર અને બીજા હાદેસાઓ, જે અણબનાવ જે આપણા જીવનમાં આવે છે, જે માલ લૂંટીને લઈ જાય છે. તો વિચાર કરવાનો છે કે આપણે બધું એમ કહીએ છીએ કે મારું છે મારું છે, ના તારું નથી. એમાંથી તું એક પાર્ટનર છો કે જેમાંથી તું આખરત માટે ભાતું ભેગું કર, એ તારું છે, બાકી બધું તારા વારસદારનું છે, અથવા તો કંઈક માલ લૂંટાઈ જાય ને કંઈ એક્સિડન્ટ થાય એ એનું લઈ જશે, સૌ પોતપોતાનું લઈ જશે. તું તારા માટે શું રાખી શકે છે એ તારા ઉપર છે. રસૂલે ખુદાની બહુ સરસ મજાની હદીસ આપણી સમક્ષ આવે છે કે જેમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે, યકુલ ઇબ્ન આદમ માલી માલી, આ આદમનો દીકરો, આ આદમની ઓલાદ આખો દિવસ શું બોલે છે, મારો માલ મારો માલ, હે બોલે છે ને, આ મારું છે આ મારું છે. વહલ લક મિન માલિક, શું ખરેખર આ તારો માલ છે? મારી હદીસ નથી, આ રસૂલે ખુદાની છે, મને બહુ ગમે છે આ હદીસ. વહલ લક મિન માલિક, શું આ બધો તારો માલ છે? નહીં. ઇલ્લામા અકલતા ફાફ નહીં, તારો માલ શું છે? જે તે ખાધું અને એ ફના થઈ ગયું એ તારો માલ. ઔ લબિસ્તા ફા અબલઈતા, અને જે તે પહેર્યું અને જૂની થઈ ગયું ને ફાટી ગયું ને ફેંકાઈ ગયું એ તારો, ખાધું અને પહેર્યું એ તારો માલ. બાકી શું રહ્યું? ખાધું એ તો ફના થઈ ગયું, પહેર્યું એ તો જૂનું થઈ ગયું. તો ત્રીજું શું? આવ તસદ્દકતા ફઅમઝઈતા, અથવા તો જે તે રાહે ખુદામાં સદગો કર્યો અથવા કારે ખેરમાં આપ્યું એ જ તે આખેરત માટે બાકી રાખ્યો, આના સિવાય તારું કાંઈ છે નહીં. વમા અદા ઝાલિકા ફહુવા માલુલ વારિથ, અને આના સિવાય તે જે બધું ભેગું કર્યું છે એ તો તારા વારસદારનો છે, તું તો વખત ગાર્દિયા છો આપણો. તો પછી આપણે શું બોલીએ છીએ, માલી માલી, ના તારો આપણો માલ કાંઈ આપણો નથી. જેટલું ખાધું એ ખંભે આવ્યું, જે પહેર્યું એ જૂનું થઈને નીકળી ગયું, જે સદગો ને કારે ખેરમાં વાપર્યું એ આપણને કયામતમાં મળશે, બાકી આના સિવાય આપણું કાંઈ છે નહીં. ખેર, ચોથી વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, અય મારા દીકરા, ઇસ્તદિલ અલામા લમ યકુન બિમા કદ કાન ફઇન્નલ ઉમૂર અશબાહુન. અય મારા દીકરા, હજી તને મારી વાત ગળે ન ઉતરતી હોય, જાણે આ મારા શબ્દો છે, તો તું વિચાર કર કે તારી પહેલા કેવા લોકો પસાર થઈ ગયા, એનાથી ઇબરત લે, એનાથી લેસો લે. કોઈ કબરમાં સાથે કાંઈ માલ લઈ ગયો? બધાને એક સરખી કબર મળે છે, અહીંયા બધાને એક સરખું કફન મળે છે. બહુ બહુ તો કરબલાથી કફન લઈ આવે એ પણ ટૂંકું પડે છે, એટલે અહીંથી જ દેવું પડે છે. ઓલું કરબલાનું કફન તો માથે રાખી શકીએ છીએ.

બેરાવી નથી શકતો, કઈ નથી. ઇન્સાન આવ્યો તો ખાલી હાથે, જઈ રહ્યો છે ખાલી હાથે. તો પછી ઇમામ અલી અલૈહિસ સલામ ફરમાવે છે કે તો પછી તું ઇબરત હાસિલ કર, જે થઈ ગયું છે એના ઉપરથી તું શીખ. કારણ કે દુનિયાના બધા બનાવ જે છે એકબીજાને પારાલેલ હોય છે, એકબીજાને સમાંતર હોય છે. એવું નથી કે ઓલા લોકો બીજું કંઈક અલગ જીવી ગયા, આપણે અલગ જીવીએ છીએ. નહીં, બધાની રીત ભાત તો એક જ છે. બધા જન્મે છે, બધા મોટા થાય છે, બધા શાદી કરે છે, ઓલાદ પેદા કરે છે, બુઝુર્ગ થાય છે, કમાય છે અને આ દુનિયાથી ચાલ્યા જાય છે. આ એક જ સિસ્ટમ છે. બધાની જિંદગીમાં નફા અને નુકસાન છે, બધાની જિંદગીમાં તડકા અને છાયા છે. તો એ મારા દીકરા, તો પછી અગર જો તારી તારું રિસ્ક લખાયેલું છે અને જે તારી પાસે છે એ બધું તારું નથી, નુકસાન થાય છે તો તું નારાજ ના થા. આ બધી વસ્તુમાં અગર જો તને આ બધી વસ્તુ ગળે ના ઉતરતી હોય તો પછી તું જો બીજાને એનાથી ઇબરત હાસિલ કર. અકલમંદ માણસ એ જ છે ને કે બીજાના એક્ઝામ્પલથી કંઈક શીખે. પછી ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે મારા દીકરા, આ શીખવું બહુ જરૂરી છે. એવું તું ના બન કે જે બીજાથી કાંઈ લેસન હાસિલ ના કરે અને જ્યાર સુધી ઠોકર ના ખાય ત્યાં સુધી શીખતો ના હોય. ઘણા ઇન્સાનને આપણે મનાઈ કરતા હોય કે ભાઈ આ ધંધા રહેવા દે, આ બહુ રિસ્કી છે, તેમ છતાં રિસ્ક ઉપાડે અને ઠોકર ખાય. તો આ માણસ કેવો છે? આ માણસ એવો છે કે જેણે બીજાથી કાંઈ લેસન હાસિલ નથી કર્યો. અગર જો બીજાથી લેસન હાસિલ કર્યો હોત તો આજે એને આ ઠોકર ખાવાનો વારો ના આવત, આ નુકસાની ઉઠાવવાનો વારો ના આવત. પણ ઇમામ અલી અલૈહિસ સલામ કહે છે કે મારા દીકરા, તું એવો ના બન કે જે લોકો જ્યાં સુધી ઠોકર ના ખાય ત્યાં સુધી સમજતા નથી, એવો ના બન. અકલમંદ માણસ ઈ છે કે જે નસીહત સાંભળીને બીજાથી ઇબરત મેળવી અને પોતાની જિંદગીમાં સુધારો લઈ આવે છે. તું પણ એમ જ કર, તો એવો ના બન જાનવર જેવો કે જાનવરને જ્યાં સુધી મારે નહીં ત્યાં સુધી એ શીખતા નથી. એવી જ રીતે આપણે પણ એવા ના બનવું જોઈએ કે જ્યાં સુધી નુકસાની ના ભોગવીએ ત્યાં સુધી આપણે સુધરીએ નહીં. આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસલામ, દુઆએ અબુ હમઝા સિમાલીમાં ઇરશાદ ફરમાવે છે, ઇલાહી લા તુઆદ્દિબની બેઉકુબતેક, કે ખુદાયા તું મારો સુધારણા મને પનિશમેન્ટ આપીને સજા આપીને ના સુધાર. આપણે કહેવાય છે ને કે સૌથી મોટો મેત્ર કોણ છે? મદરેસાના પ્રોફ ના, એનો એહતરામ એની જગ્યાએ, પણ એ સૌથી મોટા પ્રોફ નથી. આલિમ, આલિમનો એહતરામ એની જગ્યા ઉપર ઉપર, પણ એ સૌથી મોટા પ્રોફ નથી, માસ્તર નથી. તો કે જિંદગીમાં સૌથી મોટો માસ્તર કોણ છે? તો કે સૌથી મોટો માસ્તર જમાનો છે. કે ઇન્સાન એના જમાનામાં એનો સમય જ્યારે આવે તો સમય એને બધું શીખવાડી દે છે. હવે એ આપણા ઉપર છે કે આ સમય આવવા પહેલાં આપણે શીખી જવાનું છે બીજાના એક્ઝામ્પલથી, કે ના આપણે ખુદ ઠોકર ખાય અને પછી શીખવાનું છે. તો ઇમામ અહીંયા અલ્લાહ પાસે દુઆ કરે છે કે ખુદાએ મને એવી સમજણ આપી દે કે હું ઠોકર ખાઉં અને તારો અઝાબ આવે એ પહેલાં જ સુધરી ગયો હો. આ બહુ મહત્વની વાત છે. કારણ કે આપણે ઘણાને જોઈએ છીએ કે ઘણા ઇન્સાન એવા હતા કે જે આડા રસ્તે હતા, પછી ખુદાના ઉપર મુસીબત મોકલે છે એટલે એ ભાઈ દેમીતુર કરી અને મસ્જિદનો રસ્તો લઈ લે છે, અલ્લાહ અલ્લાહ કરવા લાગે છે. ઇમામ કહે છે કે ના ખુદાયા મને આવી રીતે ના સુધાર કે તું મને અઝાબ કરે અથવા તો મુશ્કેલાતમાં મૂકે પછી હું સુધરું. ના ખુદાએ પહેલેથી જ મને સમજણની તૌફીક આપી દે કે હું ખુદ બખુદ સુધરી જાઉં. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પાંચમી વસ્તુ ઇમામ અલી અલૈહી સલાતુ વસલામ ફરમાવે છે, ઇતરહ અનક વારિદાત અલહુમુમ બિઅઝાઇમ અસબ્ર વહુસ્ન અલયકીન. આય મારા દીકરા, તારી જિંદગીમાં ઘણી વખત રોજી બાબતે ઘણી વખત પ્રોબ્લેમ આવે એના હિસાબે આ બધું તારી જિંદગીમાં ચિંતા દુઃખ પ્રોબ્લેમ આવતા જ રહેશે. પરંતુ આ બધા દુઃખ પ્રોબ્લેમ મુશ્કેલાત આ બધી વસ્તુનો સામનો તારે બે

વસ્તુથી કરવાનો છે. તમારે સાંભળવી છે બે વસ્તુ કઈ છે? આમનામ નહીં, એક શરત. ઇમામ ફરમાવે છે કે અહીં મારા દીકરા, તારી જિંદગીમાં દુઃખ અને ચિંતાઓને બે વસ્તુ થકી દૂર કર. એક, અલ્લાહ ઉપર મજબૂત ભરોસો કે ખુદાવંદી આલમ તારી હાલતને સુધારશે, અને બીજી વસ્તુ સબ્ર. આ બે વસ્તુ જ્યારે તારી જિંદગીમાં હશે ને, ત્યારે તારી જિંદગીમાંથી આ દુઃખ અને ચિંતાનો તાસ્યો જે છે એ દેશાંતે થઈ જશે. પણ અગર જો તું અલ્લાહ ઉપર ભરોસો નહીં રાખે અને સબ્ર નહીં કરે, તો પછી આ દુઃખ ગમ વ્યાધિ જેટલી છે એના કરતાં એનો તાંસ્યો વધી જશે, અને તું સરખી રીતે જીવન જીવી નહીં શકે. કુલ, ખુદાવંદી આલમ કુરાને મજીદમાં ફરમાવે છે, કુલ લઈ યસીબના ઇલ્લા મા કતબ અલ્લાહુ લના. આપણા સુધી એ વસ્તુ પહોંચી જ નથી શકતી સિવાય કે ખુદાવંદી આલમે એ લખી નાખ્યું છે આપણા માટે. જે તકદીરમાં લખવામાં આવેલું છે, ઇમ્તહાન હોય, મુસીબત હોય, ખુશી હોય, એ આપણે માણવાની છે, એમાં કોઈ રસ્તો નથી. બસ સબ્ર અને અલ્લાહ ઉપર ભરોસો રાખીને આગળ વધ્યા તો આ બધી દુઃખ અને વ્યાધિનો લેવલ નીચું થઈ જશે. છઠ્ઠું અને આખરી વસ્તુ જે ઇમામ અલી અલૈહિસ સલામ પોતાના દીકરાને ઇરશાદ ફરમાવે છે, અને સોનાની વસ્તુ છે, અને ખાસ કરીને આપણા માટે, અને ઈ શું છે? મન તરકલ કસ્દ જાર. જે કોઈ ઇન્સાન મધ્યમ માર્ગને છોડે છે એ ઇન્સાન ભટકી જાય છે. એટલે શું? આપણે ઘણી વખત ગરીબી આવે, ઘણી વખત વખત સારો હોય, તો હવે આપણા ઉપર છે કે ગરીબી હોય કે અમીરી હોય, આપણે અગર પહેલેથી જ મધ્યમ રસ્તો ઇખ્તિયાર કર્યો હોય ને, તો પછી આપણને પ્રોબ્લેમ નહીં આવે. ઘણી વખત ઘણા ઇન્સાન એવા હોય છે કે જેની પાસે આટલી બધી દોલત હોય અને અયાશીથી જીવતા હોય, ઠાઠવાઠથી જીવતા હોય, પણ ઓચિંતા કંઈક ગરીબી આવે અને પછી એ સહન કરવું એના માટે મુશ્કેલ થઈ જાય. માટે ઇમામ ફરમાવે છે કે મારા દીકરા, તારી પાસે સારો વખત હોય તોય તું સાદું જીવન જીવ, મધ્યમ જીવન જીવ, અને ગરીબી આવે તો પણ તું એ જ રેશિયામાં હોય, તો પછી તને પ્લુઝોમય થવામાં તને વાર લાગશે નહીં. ખુદાવંદી આલમે આપણા માટે સરસ મજાની એક રેકોમેન્ડેશન આપ્યું છે કુરાને મજીદમાં. وَكَذَلِكَ جَعَلْنَاكُمْ أُمَّةً وَسَطًا. ખુદાવંદી આલમે તમને મીડિયમ બનાવ્યા છે. لِتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ. જેથી તમે લોકો માટે એક ગવાહ બની જાઓ, અથવા તો લોકો માટે એક એક્ઝામ્પલ બની જાઓ. આપણે બહુ ઠાઠમાઠમાં પણ નથી જીવવાનો, રેકોમેન્ડ એ છે કે તમે મધ્યમ માર્ગ અપનાવો. અગર જો આ મધ્યમ માર્ગ હશે તો અમીરી આવે, ગરીબી આવે, આ આપણા ઉપર વધારે અસર કરશે નહીં. આ છે મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલાતુ વસલામના કલામ, કે જે કલામ આજનો જે પેરેગ્રાફ હતો એ ઇમ્પોર્ટન્સ છે, બહુ એનો ઇમ્પોર્ટન્સ છે. જે શરૂઆતે શાદી છે એ લોકો માટે પણ બહુ સરસ મજાની આ નસીહતો છે, અને જે કાંદીદાદુર આગળ આવવાના છે કોમની સેવા માટે એના માટે પણ બહુ સરસ મજાની નસીહત છે. ઇન્શાલ્લાહ આપણે દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણને સર્વોને આના ઉપર અમલ કરવાની તૌફિકાત નસીબ ફરમાવે. આ દુનિયા છે, આમાં તડકાને છાયા આવે છે ને જાય છે, હવે આપણા ઉપર છે આપણે એને કેમ ફેસ કરીએ છીએ. આપણે જે વાત કરી ને કે બે વસ્તુની જરૂર છે આ મુશ્કેલાતની સામે, એક સબ્ર અને બીજું અલ્લાહ ઉપર ભરોસો. એ જ વસ્તુ ઇમામ હુસૈન અલૈહિસ સલાતુ વસલામ આખરી વખતે જ્યારે બીબીઓથી રુખસત થવા આવે છે ને, ત્યારે આ બે વસ્તુ કહે છે. એ બીબીઓ યાદ રાખી લેજો, એક વખત એવો આવશે કે અલ્લાહ તમને આ મુસીબતોમાંથી છુટકારો આપશે. માટે તમે લોકો બેતાબી ના કરજો, સબ્ર રાખજો. પણ આ વસ્તુ નસીહત કરી લેવી આસાન હતી, એ ખુદા હાફિઝી પણ મુશ્કેલ હતી, અને આ નસીહતો ઉપર અમલ કરવો પણ મુશ્કેલ હતું.

કેવી રીતે આ નસીહતો ઉપર અમલ થાય? જ્યારે કે હિશામમાં લઈ જવામાં આવ્યા કે જ્યાં અહેલે બૈતનો કોઈ ચાહવા વાળો નથી, હિશામ કે જ્યાં ચારે તરફથી પથ્થરો ફેંકવામાં આવતા હતા, અંગારા નાખવામાં આવતા હતા, લોકો હસી રહ્યા હતા અને ઈદ મનાવી રહ્યા હતા, એવામાં આ અહેલે હરમ કે જેના હાથ પાસે ગરદન બંધાયેલા છે, બાજારોમાં અને ગલીઓમાં દરબદર વેરવવામાં આવે છે, એવામાં ઇમામની નસીહતો ઉપર અમલ કરતા નજર આવે છે. હરહાલમાં અલ્લાહનો શુક્ર છે. હઝરતો ઇમામે સજ્જાદની હાલત કેવી હતી? હાથમાં હથકડી, પગમાં બેડી, ગળામાં ખારદાર ધોક અને ઉપરથી પથ્થરોનો વરસાદ. એક શામી ઇમામ ઉપર આગનો અંગારો ફેંકે છે, ઇમામના માથા ઉપર પડે છે. બુઝાવે તો કેવી રીતે બુઝાવે? બીબીઓના હાથ પણ પસે ગરદન બંધાયેલા છે. આ બધી હાલતમાં ઇમામ આવાજ દેતા રહે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. ખુદાય બહક કે મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારી આ મજલિસ અઝાને કબૂલ ફરમામ, અમારા ગુનાને સગીરા કબીરાને માફ ફરમા, અમારી મુશ્કેલાતોને આસાન ફરમા, મરહુમીનને મરહુમાતની મગફરત ફરમા. ખુદાય બહક કે મોહમ્મદ વ આલે મોહમ્મદ દુશ્મનાને ઇસ્લામને નિસ્વ નાબૂદ ફરમા, ઇમામે ઝમાન અલૈહી સલામના ઝુહુરમાં જલ્દી જલ્દ આજીલ ફરમા અને મોનેના અનસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉ.